શ્રોતાઓ ભલો ભલ મુરલી કી આવાઝમાં આપલ પછીન બેઠી મુરલી લે બજ રહે થી સુણન લાલ યો ભલો ભલ જોન સારી ગીત ઉમીદ છે આપકે પસંદ આઈ હોલું ઓર યો ગીતક દગડ હી આજક કાર્યક્રમ ગ્રામ જગત લે યહીં પે ખતમ વણક બખત ગયો યે કે